0: SBS, a world of difference. You're with SBS Gujarati on mobile, online and on radio.
1: આપ છો SBS ગુજરાતી સાથે મોબાઈલ પર, ઓનલાઈન અને રેડિયો પર.
2: નમસ્કાર, સ્વાગત છે આપનું આજના ગુજરાતી કાર્યક્રમમાં. આજનો રેડિયો કાર્યક્રમ કુલીન રાષ્ટ્રના વૈવરુંગ લોકોની સત્તાની ભૂમિ પર આવેલા SBSના સ્ટુડિયોમાંથી રજૂ થઈ રહ્યો છે. આજનો કાર્યક્રમ શરૂ કરતા અગાઉ અમે આ ભૂમિના પરંપરાગત માલિક અને રખેવાળાનો સ્વીકાર કરીએ છીએ અને આપ સૌ ઓસ્ટ્રેલિયાના જે પ્રદેશમાંથી આ કાર્યક્રમ માણી રહ્યા છો એ ધરતીના માલિક એવા એબરિજનલ અને ટોરેસ સ્ટ્રેટ આઇલેન્ડના ગત, હયાત અને આવનારા વડીલોને પણ SBS ગુજરાતી સ્વીકારે અને સન્માને છે. મિત્રો, આજે એટલે કે 10 જૂન અને બુધવારના કાર્યક્રમમાં હું વત્સલ પટેલ આપનું સ્વાગત કરું છું. આજના કાર્યક્રમમાં આપણે હંમેશની જેમ માહિતીસભર અહેવાલો, આપણા રોજિંદા જીવનને અસર કરતા ઓસ્ટ્રેલિયાના અને ભારતના સમાચાર મેળવીશું. તો આજના કાર્યક્રમમાં કયા અહેવાલો લઈને આવ્યો છું તે જણાવી દઉં. પ્રથમ વાત કરીશું ઇલેક્ટ્રિક વાહનોના વેચાણ વિશે. ઓસ્ટ્રેલિયાના ઇલેક્ટ્રિક વાહનોના માર્કેટે એક નવો રેકોર્ડ બનાવ્યો છે અને કેટલાક લોકો તેમની કારને ઇલેક્ટ્રિક કારમાં ફેરવી રહ્યા છે. લોકો આમ કેમ કરી રહ્યા છે તે વિશે આપણે રિપોર્ટમાં વધુ માહિતી મેળવીશું. ત્યારબાદ સુસેનભાઈ તમારી મુલાકાત કરાવશે ઓસ્ટ્રેલિયામાં સેવાકીય કાર્ય કરનારા નૌશીરભાઈ ઈરાની સાથે. તેમણે પોતાની સામાજિક સેવા માટે કિંગ્સ બર્થડેના રોજ ઓર્ડર ઓફ ધ મેડલ ઓફ ઓસ્ટ્રેલિયા એટલે કે OAM થી નવાજવામાં આવ્યા છે તે વિશે તેમની મુલાકાતમાં વધુ વાત કરીશું. આ ઉપરાંત વિક્ટોરિયામાં યુવા ગુનાખોરી અને હિંસા વચ્ચે હિંસા હવે ભયજનક સ્તરે પહોંચી ગઈ છે. આ તમામ ગંભીર બનાવોમાં પોલીસે 13-22 વર્ષના અનેક યુવાનો તથા સગીરોની ધરપકડ કરી છે, તો એ વિશે અહેવાલમાં વધારે વાત કરીશું તથા માણીશું ગીત સંગીત અને હંમેશની જેમ ભારતના સમાચાર રજૂ કરશે હિરેનભાઈ મહેતા. મિત્રો, કાર્યક્રમમાં તમારા સંદેશા મોકલવા માટે મને મેસેજ કરો. અમારો નંબર છે 0439-799-767. તો ચાલો શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી. નમસ્કાર, 10 જૂન 2026ના મુખ્ય સમાચાર આપ સાંભળી રહ્યા છો વત્સલ પટેલ પાસેથી SBS ગુજરાતી પર. પ્રસ્તુત છે આજના મુખ્ય સમાચાર. 16 વર્ષથી ઓછી ઉંમરના કિશોરો માટે ઓસ્ટ્રેલિયામાં સોશિયલ મીડિયા પરના પ્રતિબંધના અમલીકરણને 6 મહિના જેટલો સમય વીતી ચૂક્યો છે અને નિષ્ણાતો તથા કિશોરો જણાવી રહ્યા છે કે તેના મિશ્ર પરિણામો મળી રહ્યા છે. આ પ્રતિબંધ હેઠળ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સ્નેપચેટ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, રેડિટ, થ્રેડ્સ, ટિકટોક, એક્સ,

0: કે જે અગાઉ ટ્વિટર તરીકે ઓળખાતું હતું અને યુટ્યુબ સગીર વયના પ્રવેશને રોકવામાં નિષ્ફળ જાય તો $49.5 મિલિયન સુધીનો દંડ થઈ શકે છે. પરંતુ પ્રતિબંધિત પ્લેટફોર્મ પર બાળકોને એકાઉન્ટ ખોલવાથી રોકવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. યુનિવર્સિટી ઓફ સિડનીની સ્કૂલ ઓફ મીડિયા એન્ડ કમ્યુનિકેશનના ટીમોથી કોસ્કીએ જણાવ્યું હતું કે નિયમ અસર કરી રહ્યો છે તે દેખાઈ રહ્યું છે. વિક્ટોરિયન લિબરલ પક્ષના નેતા જેસ વિલ્સને જણાવ્યું છે કે તેમને વિશ્વાસ છે કે વન નેશનના સમર્થન વિના તેઓ વિક્ટોરિયાની ચૂંટણી જીતી શકે છે. આ અઠવાડિયે ન્યૂઝ કોર્પ દ્વારા પ્રકાશિત ફ્રેશ વોટર સ્ટ્રેટેજીના એક મતદાનમાં જણાવવામાં આવ્યું છે કે મોટાભાગના મતદારો માને છે કે પ્રીમિયર જેસિન્ટા એલનને વિક્ટોરિયન લેબર પક્ષના નેતા તરીકે બદલવાનો સમય હવે આવી ગયો છે, જેમાં 39% લેબર મતદારોનો સમાવેશ થાય છે. ચેનલ 9ના ટુડે શોને આપેલી મુલાકાતમાં જેસ વિલ્સને જણાવ્યું હતું કે વન નેશન સાથેના સોદાને તેઓ નકારી કાઢે છે, પરંતુ તેમણે જણાવ્યું હતું કે સંપૂર્ણ રીતે જીતવા માટે તેઓ મહેનત કરી રહ્યા છે. નવા વેસ્ટર્ન સિડની એરપોર્ટની પ્રથમ ફ્લાઇટ માટેની તારીખ જાહેર થઈ ગઈ છે. આ વર્ષે 25 ઓક્ટોબરના રોજ નવા વેસ્ટર્ન સિડની એરપોર્ટથી પ્રથમ ફ્લાઇટ રવાના થશે અને તે માટેની ટિકિટ હવે વેચાણ પર છે. સિડનીના બીજા એરપોર્ટમાંથી પ્રથમ ફ્લાઇટ સવારે 11 વાગે ઉડાન ભરશે, જે ગોલ્ડ કોસ્ટની જેટ સ્ટારની સેવા રહેશે. એરપોર્ટ માટે અગાઉ જાહેર કરાયેલા પ્રથમ આંતરરાષ્ટ્રીય રૂટ ઓકલેન્ડ અને સિંગાપુરનું ચાંગી એરપોર્ટ છે. સિડની એરપોર્ટથી વિપરીત નવું એરપોર્ટ દિવસના 24 કલાક કાર્યરત રહેશે. ગયા સપ્તાહના અંતમાં સિડનીના ઉપનગર પંચબાઉલમાં ગોળીબારના સંબંધમાં પોલીસ હજી પણ ઓછામાં ઓછી એક વ્યક્તિની શોધ કરી રહી છે. ટાસ્ક ફોર્સ ફાલ્કનના ડિટેક્ટિવ સુપ્રિન્ટેન્ડન્ટ જેસન બોક્સે જણાવ્યું હતું કે શનિવારે ઘટના સ્થળેથી વાહન ચલાવતા પહેલા એક અજાણી SUV માંથી લગભગ 30 વખત ગોળીબાર કરવામાં આવ્યો હતો. તેમનું કહેવું છે કે આ ઘટના અંગે 2 શખ્સો પર પહેલેથી જ આરોપ મૂકવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયન કેપિટલ ટેરેટરી સરકાર બુધવારે તેમનું બજેટ રજૂ કરશે, જેમાં પ્રથમ ઘર ખરીદનારાઓ માટે સ્ટેમ્પ ડ્યુટી નાબૂદ કરવામાં આવશે. તે ટેરેટરીને ઓસ્ટ્રેલિયામાં પ્રથમ અધિકાર ક્ષેત્ર બનાવશે, જે પ્રોપર્ટી માર્કેટમાં પ્રવેશતા લોકો માટે સ્ટેમ્પ ડ્યુટીને સંપૂર્ણપણે નાબૂદ કરશે. SBS ગુજરાતી પર આ હતા બુધવાર 10 જૂન 2026ના મુખ્ય સમાચાર. મિત્રો, ઓસ્ટ્રેલિયાના ઇલેક્ટ્રોનિક વાહનોના માર્કેટે એક નવો રેકોર્ડ બનાવ્યો છે અને કેટલાક લોકો તેમની કારને ઇલેક્ટ્રિક કારમાં ફેરવી રહ્યા છે. લોકો આમ કેમ કરી રહ્યા છે તે વિશે સુશનભાઈના રિપોર્ટમાં વધુ માહિતી મેળવીએ.
1: અગાઉના કાર્યક્રમો તમારી અનુકૂળતાએ સાંભળો. SBS ઓડિયો એપ અથવા વેબસાઇટ પર SBS સાઉથ એશિયન પર આજે SBS ગુજરાતી.
2: ઓસ્ટ્રેલિયાના ઇલેક્ટ્રિક વ્હીકલ માર્કેટે એપ્રિલમાં નવો રેકોર્ડ બનાવ્યો છે અને સેકન્ડ હેન્ડ EVનું વેચાણ પણ આસમાને પહોંચી ગયું છે. કેટલાક માલિકો પોતાની જૂની ક્લાસિક કારને પણ કન્વર્ટ કરી રહ્યા છે. વિગતો જાણીએ આ અહેવાલમાં. સિડનીના એક સબર્બન ગેરેજમાં મેડિકલ એક્સપર્ટ એડ્રિયન કોહેન પોતાની રિસ્ટોર કરેલી ગાડીને ચમકાવી રહ્યા છે.
3: It started its life as a 1990 Mercedes-Benz G240D. Their nickname when they were in military service was the Wolf. They were designed to take the tough stuff.
2: Dr. Cohen પાસે 2 નવી EV અને 1 ઇલેક્ટ્રિક Vespa પણ છે, પણ તેમનું કહેવું છે કે આ ફરીથી બનાવેલી જર્મન ક્રોસ કન્ટ્રી ગાડી એકદમ અનોખી છે.
3: I'm very proud of what we've achieved with the Wolf. Having an idea and seeing it come to life gives you a great thrill. Having something that no one else in the world has.
2: Dr. Cohen માટે પડકારો કે મુશ્કેલીઓ નવી વાત નથી. એક ઇમરજન્સી મેડિકલ સ્પેશિયાલિસ્ટ તરીકે તેઓ દુનિયાના કેટલાક સૌથી મોટા રિયાલિટી ટીવી શો સાથે આખી દુનિયામાં ફરે છે, પણ તેઓ કહે છે કે વુલ્ફને કન્વર્ટ કરવામાં સારો એવો સમય લાગ્યો.
3: So from start to finish this project took just over a year and the cost was about $200,000. Now that's a lot, but then you need to replace every hose, every piece of electrical wiring, every conduit, every piece of rubber.
2: આ ગાડીને સિડનીના ઓબનમાં આવેલા ઇલેક્ટ્રોગસ્ટો નામના વર્કશોપમાં કન્વર્ટ કરવામાં આવી હતી, જે પૂર્વ એડવર્ટાઇઝિંગ એક્ઝિક્યુટિવ નિક કમિન્સે શરૂ કર્યું છે.
4: I spent 30 years in advertising and marketing, but I love new technology. I also grew up on a dairy farm where you learn to not throw something out but fix it, and I have a passion for old cars and old motorbikes. People who love classic cars come in all different shapes and sizes, and when you're driving one you get lots of thumbs up, you get lots of waves.

0: ડ્રાઇવ્સ.
1: તેમના વર્કશોપમાં એન્જિનિયરો 7 ગાડીઓને રિકન્સ્ટ્રક્ટ કરી રહ્યા છે, જેમાં એક ચમકતી પોર્શ પણ સામેલ છે.
2: This is probably the most expensive car we've got on the floor. Very, very collectible, very desirable 356 Porsche. It's an incredibly complex process. We have to make sure that all the other components in that car are up to scratch. So brakes, steering, suspension, all of those sorts of things often have to be upgraded or replaced. So we need to find parts from overseas.
1: ત્યાં રહેલા ઘણા ખજાનાઓમાં એક ગુલાબી રંગની ફ્રેન્ચ ફૂડ વાન છે, જેને મિસ્ટર કમિન્સ એક કેટરિંગ બિઝનેસ માટે કન્વર્ટ કરી રહ્યા છે.
2: Its new life has an electric vehicle, is going to weddings and events and serving ice cream and gelato out of the little side window.
1: તેઓ કહે છે કે વિનયાર્ડમાં ધીમી ટૂર માટે 1967ની એક કોમ્બીને નવું રૂપ આપવામાં આવી રહ્યું છે.
2: We put a giant battery pack in it. It's also got DC fast charging. Beautiful build, a lot of fun. When you drive this, you get so many waves and thumbs up. Everybody loves a combi.
1: વિદેશથી આવતા ઈંધણના લાંબા ગાળાના સપ્લાય અંગેની અનિશ્ચિતતા વચ્ચે વધુ લેટેસ્ટ યુઝ્ડ ઈવી વેચનારાઓનું કહેવું છે કે વેચાણમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. બ્રેન્ડન ગ્રીન સિડનીમાં પિકલ્સ ઓક્શનમાં ઓટોમોટિવ સોલ્યુશનના જનરલ મેનેજર છે.
3: We saw a hyper focus on used electric vehicles across March and into April and even into May. I suspect a lot of the 31 to 40 year olds are quite leveraged with their mortgage, interest rates have gone up, and they're looking for meaningful ways to minimize their cost of living. Overall, the used electric vehicle market jumped by about 20% to 30%, just depending on the different vehicle, across the month of March in particular.
1: Nava EV nu vechan pan all time high par pahunchi gayu che, જે ગયા મહિનાના કુલ નવા કાર માર્કેટમાં નવો રેકોર્ડ છે. શ્રી ગ્રીન માને છે કે ડિમાન્ડ થોડી સ્થિર થશે, પણ અત્યારે તો નવા ઓર્ડર ધડાધડ આવી રહ્યા છે.
3: Electric vehicle sellers, they probably know they're on a good thing right now. There's quite a bit of a wait list. I suspect what we'll see is more hybrid type families. So you might need a diesel car to SUV or a light commercial vehicle to tow the boat, tow the caravan for your, you know, for the summer trips and that sort of stuff. But having the second car could well be EV.
1: EVના શોખીન એડ્રિયન કોહેન માટે અશ્મિભૂત ઇંધણથી દૂર જવું એ સૌથી મોટું આકર્ષણ છે.
4: We know that renewables are the future. We know that being able to charge at home means you will never have to go to a gas station again. And you can do all that in your own backyard with a car that you know is going to be efficient for the environment.
1: Small Business Secret માટે સંદ્રા ફુલુનો અહેવાલ. આપે સાંભળ્યો SBS ગુજરાતી પર સુષેણ દેસાઈ પાસેથી.
5: ઓનલાઈન અને સોશિયલ મીડિયા પર વધુ માહિતી મેળવવા sbs.com.au/ગુજરાતીની મુલાકાત લો અથવા SBS ગુજરાતીને ફેસબુક પર ફોલો કરો. ઇનસાઇટ વર્તમાન મુદ્દાઓથી માહિતગાર કરતો SBSનો એવોર્ડ વિજેતા શો જુઓ. ઇનસાઇટ મંગળવારે રાત્રે 8:30 વાગે SBS અને SBS ઓન ડિમાન્ડ પર. આંતરરાષ્ટ્રીય ડોક્યુમેન્ટરીથી ક્લાસિક ફિલ્મો સુધી, નાટકોથી લઈને કોમેડી શો સુધી, જુઓ SBS વાઇસલેન્ડ ચેનલ 31 પર. SBS ઓન ડિમાન્ડ પર હજારો ટીવી શો તથા ફિલ્મો મફતમાં ઉપલબ્ધ છે. SBS ઓન ડિમાન્ડ એપ તમારા ફોન, સ્માર્ટ ટીવી, ટેબ્લેટ અથવા લેપટોપ પર ડાઉનલોડ કરો અથવા વેબસાઇટની મુલાકાત લો. SBS વર્લ્ડ ન્યૂઝ તમને અસર કરતા ઓસ્ટ્રેલિયા અને વિશ્વના દેશોના તાજા સમાચાર અને માહિતી જુઓ. SBS વર્લ્ડ ન્યૂઝ દરરોજ સાંજે 6:30 વાગે SBS અને SBS ઓન ડિમાન્ડ પર.
6: SBS ઓડિયો
5: તમારા રસના વિષયો સાથે મેળ ખાતો પ્રોગ્રામ સાંભળવા.
7: SBS Chill. SBS Pop Asia. Non-stop Asian pop.
8: Can you describe that feeling for people who haven't experienced it?
9: SBS Hindi ઉપલબ્ધ કરવાતા હે.
10: Far from the partisan politics.
5: તે વધુ ભાષાઓમાં સમાચાર, તમારા મૂડ સાથે મેળ ખાતું સંગીત, મનમોહક અને રોચક પોડકાસ્ટ તમારી રાહ જોઈ રહ્યા છે. ડાઉનલોડ કરો SBS ઓડિયો એપ અથવા મુલાકાત લો
6: sbs.com.au/audio.
11: મિત્રો, બ્રેક પછી SBS ગુજરાતીના કાર્યક્રમમાં હું વત્સલ પટેલ આપનું ફરીથી સ્વાગત કરું છું. જો મિત્રો તમને કાર્યક્રમમાં જોડાતા થોડું મોડું થઈ ગયું હોય તો જણાવી દઉં કે પહેલા ભાગમાં આપણે ઓસ્ટ્રેલિયાના સમાચાર મેળવ્યા અને ત્યારબાદ ઇલેક્ટ્રિક કાર વિશે વાત કરી. કાર્યક્રમમાં આગળ વધી અને હવે મેળવી લઈએ ભારતના સમાચાર હિરેનભાઈ મહેતા પાસેથી.

નમસ્તે મિત્રો, પ્રસ્તુત છે 9 જૂન મંગળવાર રાત સુધીના ભારતના સમાચાર. 4398 દિવસ. દેશના પ્રથમ ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે પંડિત જવાહરલાલ નહેરુ એક ધારા આટલા દિવસ સત્તા પર રહ્યા હતા. બુધવારે નરેન્દ્ર મોદી આ રેકોર્ડ તોડશે. જી હા, નરેન્દ્ર મોદીએ વડાપ્રધાનનો હોદ્દો ગ્રહણ કર્યાને બુધવારે 4399 દિવસ થઈ રહ્યા છે.

0: Hits from Home.
1: SBS is Australia's most trusted multilingual broadcaster. Our listeners are loyal, highly engaged, and have supported countless local businesses. We offer advertising packages for businesses of all sizes. Our experienced sales team will guide you through the process of owning a great campaign. Bring your own ad or have our production team make you something in one of our 68 languages. Start the conversation with your new audience today. Email sales@sbs.com.au.
2: કરીના કી હતી વડાપ્રધાન તરીકે મોદીનો આ સૌથી મહત્વનો નિર્ણય હતો. એ પછી કરમાળખામાં સુધારણા માટે મોદી જીએસટી લઈ આવ્યા. ભાજપના ચૂંટણી ઢંઢેરામાં આપેલા વચન પ્રમાણે મોદીએ 2019માં જમ્મુ કાશ્મીરને સ્વાયત્તતા આપતી બંધારણની કલમ 370 રદ કરી અને ટ્રિપલ તલાકની જોગવાઈ પણ કઢાવી નાખી. અયોધ્યામાં રામ મંદિરનો શિલાન્યાસ અને એનું ઉદઘાટન પણ મોદીના હસ્તે થયું. પાગલા સમયથી પાકિસ્તાન સાથેનો આપણો અણબનાવ હજી યથાવત છે, જોકે મોદીએ આ મામલે આક્રમક અભિગમ અપનાવી પાકિસ્તાન તરફથી થયેલા દરેક મોટા હુમલાનો જડબાતોડ જવાબ આપવાનું રાખ્યું છે. એક તબક્કે દેશની આંતરિક સુરક્ષા સામેનો સૌથી મોટો ખતરો જેને માનવામાં આવતો હતો એ નક્સલવાદનો સમૂળગો ઉચ્છેદ કરવામાં પણ મોદી સરકારને સફળતા મળી છે. આર્થિક મોરચે વાત કરીએ તો ભારત અત્યારે વિશ્વના સૌથી મોટા અર્થતંત્રની યાદીમાં બહુ ઉપલા સ્થાને પહોંચી ગયું છે. અત્યારે દેશના અર્થતંત્રનું કદ $4.2 trillion જેટલે પહોંચ્યું છે. દેશ પાસે અત્યારે આશરે $7.5 trillion જેટલા મૂલ્યનું વિદેશી હુંડિયામણ રિઝર્વમાં છે. તો યુપીઆઈ એટલે કે યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસની શરૂઆતના પગલે આર્થિક વ્યવહારમાં ડિજિટલ ટેકનોલોજી અપનાવવામાં ભારત અત્યારે વિશ્વમાં સૌથી ટોચ પર છે. હવે તો આ પેમેન્ટ પ્લેટફોર્મ સિંગાપોર, યુએઈ અને ફ્રાન્સે સુદ્ધા અપનાવ્યું છે. આર્થિક ઉપરાંત ભારત એક મોટી લશ્કરી તાકાત તરીકે પણ ઉભર્યું છે. એક તબક્કે ભારત માત્ર શસ્ત્રોની આયાત કરતું હતું, પરંતુ છેલ્લા 12 વર્ષમાં ભારતનો શસ્ત્ર નિકાસનો આંક 626 કરોડથી વધી 38,000 કરોડ રૂપિયાથી પણ વધી ગયો છે. મોદી વડાપ્રધાન બન્યા એ પછીની કલ્યાણકારી યોજનાની વાત કરીએ તો ગરીબી રેખા નીચે જીવતા 58 કરોડ લોકો માટે જનધન ખાતા ખોલવામાં આવ્યા છે, જેમાં સરકારી મદદની રકમ સીધે સીધી જમા થાય છે. ઉપરાંત આયુષ્યમાન ભારત યોજના હેઠળ અત્યાર સુધી 44 કરોડ લોકોને આવરી લેવાયા છે, જેમને વર્ષે 5 લાખ રૂપિયા સુધીની તબીબી સેવા માટેના વીમા આપવામાં આવ્યા છે. આંતરરાષ્ટ્રીય રાજકારણ પર ભારત હવે 5માં પૂછાતું થયું છે એમ કહી શકાય. રશિયા સાથેના સંબંધ જાળવવા ઉપરાંત મોદીના શાસનકાળમાં ભારતે અમેરિકા સાથે પણ સારાસારી કેળવી. અલબત્ત ગયા વર્ષથી ટ્રમ્પ બીજી મુદત માટે અમેરિકાના પ્રમુખ બન્યા એ પછી ટેરિફ નીતિ અને રશિયા પાસેથી ક્રૂડ ખરીદવાના મામલે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધમાં ખટરાક જરૂર આવ્યો છે. એવી જ કડવાશ વચ્ચે કેનેડા સાથેના વ્યવહારમાં પણ આવી હતી. મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત જેવા સૂત્રોના અમલ સાથે મોદીએ દેશમાં અનેક ચીજોનું ઉત્પાદન વધારવા અને એ રીતે બીજા દેશો પરનું અવલંબન ઘટાડવા પર ભાર મૂક્યો છે. સાથે સાથ ગ્રીન ટેકનોલોજી, સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી અને માળખાગત વિકાસ પણ અત્યારે કેન્દ્રમાં છે. સમાચાર બુલેટિનમાં હવે વાત રાષ્ટ્રીય રાજકારણની કરીએ. ગયા મહિને પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થયા ત્યારથી ત્યાં જામેલી ગરમાગરમી હજી ઓછી થઈ નથી. ઉલટું હવે તો એ ગરમીની ઝાળ નવી દિલ્હી સુધી પહોંચી ગઈ છે. બંગાળ વિધાનસભા ચૂંટણીમાં મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસનો સતત 3 મુદતનો ઇજારો તૂટ્યો અને ભાજપે 294માંથી 207 બેઠકો જીતી લીધી. એ પછી તૃણમૂલના ભાગે આવેલી 88માંથી 58 જેટલી બેઠકો પર પણ મમતા દીદીનો પક્ષ ગુમાવે એવી ન બતાવી છે. આ બેઠક પરથી છૂટા આવેલા તૃણમૂલના ધારાસભ્યોએ નવો ચોખ્ખો બનાવી મમતાનો સાથ છોડ્યો છે. મમતા બેનર્જીના શાસનકાળમાં થયેલી કથિત શિક્ષક ભરતી કૌભાંડ તથા લોટરી કાંડ જેવા ગેરરીતિના ઉદાહરણ આપી 58 ધારાસભ્યોએ એ માટે મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીને જવાબદાર ઠેરવ્યા છે અને એમને પક્ષના તમામ મહત્વના હોદ્દેથી દૂર કરવાની માંગણી કરી છે. બીજી બાજુ બંગાળ વિધાનસભામાં અલગ જૂથ તરીકે ઓળખાય

0: Hits from Home.
1: Why do people want to be at work? To feel heard, appreciated, part of something, and to know there's a career path for everyone. Inclusive workplaces are linked to increased innovation, productivity, and employee satisfaction. Make your organisation a place where people want to be. For inclusion and diversity training, visit inclusion-program.com.au.
2: ટેકો આપશે. નિશ્ચિતપણે મોદી સરકારને એનાથી ફાયદો થશે, કારણ કે લોકસભા મતદાર સંઘોની પુનર્રચના અને લોકસભા તથા તમામ રાજ્યોની વિધાનસભા ચૂંટણી એક સાથે યોજવા માટે જરૂરી ખરડા જે સરકાર પસાર કરાવવા ધારે છે એ માટે જરૂરી સંખ્યાબળ સરકાર પાસે નથી. અને બુલેટિનમાં આગળ વધીએ. પશ્ચિમ એશિયામાં ઓમાન નજીકના દરિયામાં એક અમેરિકી મિસાઇલ હુમલાનો ભોગ બનેલા ઓઇલ ટેન્કર પરથી 24 ભારતીય ખલાસીઓને ઉગારી લેવામાં આવ્યા છે. મેરીવેક્સ નામનું આ જહાજ ગુજરાતથી ઓમાન તરફ જઈ રહ્યું હતું. અમેરિકી સંરક્ષણ વિભાગના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ જહાજ પ્રતિબંધિત માલની હેરફેરમાં વપરાતું હોવાનું માહિતી પરથી એને અગાઉ ચેતવણી આપવામાં આવી હતી. એમ છતાં એણે દરિયામાં આગળ વધવાનું ચાલુ રાખતા એના પર હુમલો કરવામાં આવ્યો હતો. ભારતના બંદર તથા જળવ્યવહાર ખાતાના સચિવ ઉપેશ કુમાર શર્માએ આપેલી માહિતી પ્રમાણે સોમવારે ભારતીય સમય પ્રમાણે બપોરે 1:30 વાગ્યાની આસપાસ જહાજ પર આગ ફાટી નીકળી હતી, એટલે એના કેપ્ટને ડિસ્ટ્રેસ મેસેજ મોકલ્યો હતો. એ પછી ઓમાન નૌકાદળના જહાજોએ હેલિકોપ્ટર દ્વારા તમામ ખલાસીઓને ઉગારી લીધા હતા. ભારતે સત્તાવાર રીતે જહાજમાં આગ લાગવા પાછળનું કારણ જણાવ્યું નહોતું, પરંતુ અમેરિકી લશ્કરના સેન્ટ્રલ કમાન્ડે કહ્યું હતું કે આ જહાજે એને આપવામાં આવેલી ચેતવણી અવગણી હોવાથી નજીકના દરિયામાં તૈનાત એના વિમાનવાહક જહાજ પરના F-18 સુપર હોર્નેટ પ્લેને એક મિસાઇલથી સચોટ નિશાન સાધીને ઓઇલ ટેન્કર મેરીવેક્સના એન્જિન રૂમનો ખાતમો બોલાવી દીધો હતો. ટેન્કરના મોભાનો ભાગ તૂટી જતાં એક બાજુ નમીને ડૂબવા લાગ્યું હતું, જોકે જહાજ ડૂબી જાય પહેલા તમામ ખલાસીઓને બચાવી લેવામાં આવ્યા હતા.

મિત્રો, ગયા શુક્રવારના કાર્યક્રમમાં અમારા નિયમિત શ્રોતા હેમલતાબેન પુરોહિતે જણાવ્યું હતું કે જય શ્રી કૃષ્ણ વત્સલભાઈ અને સુસેનભાઈ, તમારી ટીમ તરફથી પ્રોગ્રામ ખૂબ જ સરસ રીતે રજૂ થઈ રહ્યો છે અને તેમને ડિમેન્શિયા વિશે આપવામાં આવેલી માહિતી ખૂબ જ ગમી અને તેઓ ફ્રન્ટલ ડિમેન્શિયા વિશે વધુ માહિતી મેળવવા માગે છે. આભાર હેમલતાબેન આપના મેસેજ માટે. અમે અચૂકથી આગામી કાર્યક્રમોમાં તમને જોઈતી માહિતી વિશે માહિતી આપવાનો પ્રયત્ન કરીશું. તેમને કાર્યક્રમના ગીતો પણ ખૂબ જ ગમ્યા હતા. તો ચાલો હવે કાર્યક્રમમાં સમય થયો છે એક ગીત માણવાનો. મધુર ગીત માણીએ પાર્થિવ ગોયલના સ્વરમાં અને ફિલ્મ છે છેલ્લો દિવસ.

0: SBS ટીવી અને રેડિયો ચેનલ પર આવી રહેલા કાર્યક્રમ વિશે માહિતી મેળવો sbs.com.au/guide પર. SBS ઓડિયો એપ દ્વારા તમે પસંદગીના રેડિયો કાર્યક્રમ અને પોડકાસ્ટ તમારા ફોન પર મફતમાં સાંભળી શકો છો. એપ સ્ટોર અથવા ગૂગલ પ્લે પરથી ડાઉનલોડ કરો નિઃશુલ્ક SBS ઓડિયો એપ. SBSના પુરસ્કૃત ડોક્યુમેન્ટરી શો ડેટલાઇન પર મેળવો વિશ્વના વિવિધ દેશ અને સંસ્કૃતિની માહિતી. ડેટલાઇન મંગળવારે રાત્રે 9:30 વાગે SBS પર અને તમારી અનુકૂળતાએ SBS ઓન ડિમાન્ડ પર. ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડ નવા માઇગ્રન્ટ્સ માટે હાઉસિંગ, સ્વાસ્થ્ય અને રોજગારને લગતી માહિતી પૂરી પાડે છે. sbs.com.au/australiaexplained મુલાકાત લો.
1: sbs.com.au/gujarati તમારું હોમ પેજ બનાવો. તાજા સમાચારો, સાંપ્રત ઘટનાઓ તથા મનોરંજન માટે sbs.com.au/gujarati મુલાકાત લો. શું તમને SBS ગુજરાતી સાંભળવું ગમે છે? આવો આપણા સંવાદને અમારા ફેસબુક પેજના માધ્યમથી આગળ વધારીએ. અમારું પેજ લાઈક કરો અને તમારા વિચારો અમને જણાવો. SBS ગુજરાતી ફેસબુક પર.
2: મિત્રો, વિરામ પછી કાર્યક્રમમાં ફરીથી એક વખત આપનું સ્વાગત છે. મિત્રો, ચાલો હવે મેળવી લઈએ ભારતના અન્ય સમાચાર હિરેનભાઈ મહેતા પાસેથી.
3: બ્રેક પછી સમાચાર બુલેટિન આગળ વધારીએ અને વાત કરીએ એક એવા કિસ્સાની જેમાં અપરાધીએ આશરે 40 વર્ષે એનો ગુનો કબૂલ્યો અને પરિણામે 1986માં થયેલા એક યુવાનના અપમૃત્યુનો કેસ ઉકેલાયો. કિસ્સો છે કેરળના કોઝિકોડ શહેરની ભાગોળે આવેલા ગામનો.

ગામના બે યુવાનો વચ્ચે કોઈ મામલે બોલાચાલી થઈ. એમાં ગરમાગરમી વધી તો મોહમ્મદ અલી નામના યુવાને બીજા યુવાનને ધક્કો મારી દીધો. પેલો યુવાન નાળામાં પડી ગયો એટલે ડરીને મોહમ્મદ અલી ત્યાંથી ભાગી ગયો. બીજા દિવસે પોલીસને નાળામાંથી યુવાનની લાશ મળી, જો કે એની ઓળખ ન થઈ શકી કારણ કે એ સ્થાનિક રહેવાસી નહોતો. એની હત્યાનો કેસ નોંધી પોલીસે થોડા દિવસો પછી અણઓળખાયેલી લાશ તરીકે એના અંતિમ સંસ્કાર કરી નાખ્યા. આ વાત 1986ની હતી. એમાં અચાનક વળાંક આવે છે ગયા વર્ષની 4 જૂનના દિવસે, જ્યારે મોહમ્મદ અલી સામે ચાલીને કોઝીકોડ પોલીસ સ્ટેશનમાં હાજર થાય છે અને 40 વર્ષ અગાઉ પોતે મોહન નામના એક મજૂરનું ખૂન કર્યું હોવાનું કહે છે. આશરે 40 વર્ષ પહેલાના અપરાધની કબૂલાત કરવા કોઈ આવે એ વાત જ પહેલાં તો ફરજ પરના પોલીસ અધિકારીને ગળે ઉતરતી નહોતી. એની કબૂલાતનું કારણ, મોહમ્મદ અલીના કહેવા પ્રમાણે એના મોટા દીકરાના અપૃત્યુ અને નાના દીકરાને નડેલા અકસ્માત પછી એને પસ્તાવો થયો અને અપરાધ ભાવની પીડાથી મુક્ત થવા એ પોલીસ સ્ટેશન આવ્યો. એ પછી પોલીસે 40 વર્ષ અગાઉના રેકોર્ડ્સ તપાસ્યા. મોહમ્મદ અલીએ મોહન સાથે એનો ઝઘડો જ્યાં થયો હતો ત્યાં એ સ્થળનું વર્ણન કર્યું, જે 40 વર્ષ પહેલાં પોલીસ ચોપડે નોંધાયેલી વિગત સાથે મેચ થતું હતું. મોહમ્મદ અલીએ મોહનના ગામ વિશે પણ માહિતી આપી એટલે પોલીસે ત્યાં તપાસ કરી 1986માં અણઓળખાયેલી લાશ તરીકે જેનો નિકાલ કરવામાં આવ્યો હતો એ ખરેખર મોહનની જ હતી એ પાક્કું કરવામાં પોલીસને 1 વર્ષ જેટલો સમય લાગ્યો. છેવટે હમણાં પોલીસે મોહનના ખૂન માટે મોહમ્મદ અલી સામે ગુનો નોંધ્યો અને એ સાથે 40 વર્ષ પહેલાંના હત્યા કેસનો ઉકેલ આવ્યો. મોહમ્મદ અલી અત્યારે અદાલતની કસ્ટડીમાં છે. થોડા સમયમાં એની સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવશે. હવે વાત ક્રિકેટની. ભારતે હમણાં અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ જીતવા સાથે એક મોટો રેકોર્ડ પોતાને નામ કર્યો છે. ચંદીગઢના ન્યૂ પીસીએ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચનું પરિણામ 3 જ દિવસમાં આવી ગયું. ભારતે આ ટેસ્ટ 1 તાવ અને 300 રનના જંગી તફાવતથી જીતી. માર્જિનની દ્રષ્ટિએ ભારતના ટેસ્ટ ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો વિજય છે. આઈપીએલની 19મી સિઝનના સમાપન પછી અફઘાન ટીમ એક ટેસ્ટ રમવા ભારત આવી હતી. આ ટેસ્ટમાં ટોસ જીતી ભારતે પહેલા બેટિંગ લેવાનો નિર્ણય લીધો. ઓપનર KL રાહુલ અને કેપ્ટન શુભમન ગિલની સેન્ચુરી તથા મિડલ ઓર્ડરના 3 ખેલાડીની હાફ સેન્ચુરીની મદદથી ભારતે 8 વિકેટે 564 રન ખડકી દાવ ડિક્લેર કર્યો. એ સામે અફઘાન ટીમ એના પહેલા દાવમાં 152 રન જ બનાવી શકી. ભારત તરફથી આ ટેસ્ટ દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરનારા સ્પિનર માનવ સુથારે પોતાની પહેલી જ ઓવરમાં વિકેટ લીધી. આ સિદ્ધિ મેળવનારો એ ભારતનો 8મો બોલર બન્યો છે. માનવે પછી તો કોઈ અફઘાન બેટરને જાજુ ટકવા દીધા નહોતા. મિડલ ઓર્ડર બેટ્સમેન રહેમત ખાન સિવાય કોઈ અફઘાન પ્લેયર 20થી વધુ રન બનાવી ન શક્યું. માનવે આખા દાવમાં 33 રન આપી 6 વિકેટ લીધી હતી. ફોલો ઓન બાદ બીજા દાવમાં તો અફઘાન ટીમ 152 રન જ કરી શકી. બીજા દાવમાં ભારતના બે સ્પિનર કુલદીપ યાદવ અને વોશિંગ્ટન સુંદરે મળીને 7 વિકેટ લીધી હતી, તો માનવે પણ 1 વિકેટ ટપકાવી હતી. પોતાની ડેબ્યુ ટેસ્ટમાં કુલ 7 વિકેટ લેનારા સ્પિનર માનવ સુથારને પ્લેયર ઓફ ધ મેચ ઘોષિત કરવામાં આવ્યો છે. વેલ દોસ્તો, તો આ હતું આજનું સમાચાર બુલેટિન. ફરી મળીશું. નમસ્તે.

0: મિત્રો, ઓસ્ટ્રેલિયામાં સેવાકીય કાર્ય કરનારા નૌશીરભાઈ ઈરાનીને તેમની સામાજિક સેવા માટે કિંગ્સ બર્થડેના રોજ ઓર્ડર ઓફ મેડલ ઓફ ઓસ્ટ્રેલિયા એટલે કે OAM થી નવાજવામાં આવ્યા છે. તેઓ ઓસ્ટ્રેલિયા ક્યારે આવ્યા અને કયા કયા ક્ષેત્રોમાં તેમણે વર્ષો સુધી સેવા આપી તે વિશે તેમની પાસેથી જાણીએ. મુલાકાત લઈ રહ્યા છે સુષેણભાઈ દેસાઈ.
1: મહત્વના સમાચાર, તમારા સમુદાયની વાતો અને વિવિધ વિષયો વિશે માહિતગાર રહો. SBS સાઉથ એશિયન પર આ છે SBS ગુજરાતી.
2: તો મિત્રો, હાલમાં આપણે જેટલી સંખ્યામાં ભારતીય મૂળના લોકો ઓસ્ટ્રેલિયામાં જોઈએ છીએ, જેટલી સહજતાથી આપણને સામાજિક સથવારો મળે છે એવું હંમેશા નહોતું. બહુ ઓછા ભારતવંશીઓ રહેતા ઓસ્ટ્રેલિયામાં.

0: ભારતમાં પણ જેમની વસ્તી ખાસ ઓછી છે એવા આપણા ગુજરાતી બોલતા પારસી ભાઈઓ જ્યારે અહીં સિડનીમાં 11 ખોલવા માંગતા હતા ત્યારે તેના એમણે કાનૂની લડત લડવી પડી અને તેનું સુકાન જેમણે સંભાળ્યું એવા નોશીરભાઈ ઈરાનીને કિંગ્સ બર્થડે નિમિત્તે મેડલ ઓફ ઓર્ડર ઓફ ઓસ્ટ્રેલિયાથી સન્માનિત કરવામાં આવ્યા છે તો એમના સામાજિક કાર્ય માટે. તો આખી સફર અંગે આપણી સાથે ચર્ચા કરવા જોડાયા છે નોશીરભાઈ. નોશીરભાઈ, SBS ગુજરાતીમાં આપનું સ્વાગત છે.
1: થેન્ક યુ.
0: નોશીરભાઈ, કિંગ્સ બર્થડે ઓનર્સમાં તમને OAM થી નવા જોવામાં આવશે તો તે માટે તમને ખૂબ ખૂબ અભિનંદન. અને આ સમાચાર મળ્યા ત્યારે તમારી પહેલી પ્રતિક્રિયા શું હતી? આ સફળતાનો શ્રેય તમે કોને આપશો?
1: પહેલી તો શોક લાગો કે ખરી વાત છે કે સુરતી વાત છે. હસવાની વાત તો એ છે કે પહેલું મને આવ્યો ઈમેલ તો મારી ડોટરને કહ્યું કે ભાઈ આ જો ને, આ કઈ સ્કેમ છે કે શું છે? સાચી વાત છે ને. પછી મારી દીકરી ચીઝ IT માં છે કે નો નો નો ડેડી, આ ફર્સ્ટ ક્લાસ છે, આજે તમે ખુશ થવું જોઈએ કે તમને આ કન્સિડર કરે છે ઓફરનું. પહેલું તો ઓફકોર્સ આવ્યું કે કન્સિડરેશન છે, એમને તે કન્ફર્મ નહીં કર્યું કે તમને મળ્યો છે. હા, મને મળ્યો છે કે ખાલી પેલી જેને એડવાન્સ નોટિસ જેવી આવી કે ભાઈ યુ આર બીંગ કન્સિડર્ડ ફોર ધીસ OAM વગેરે વગેરે. પછી ઓફકોર્સ એની પછી એક વીક કે બે વીક ખબર યાદ નહીં રહેતું કે કન્ફર્મેશન આવ્યું કે જસ્ટ ટુ કન્ફર્મ કે તમને એવોર્ડ મળ્યો છે. ત્યારે ઓફકોર્સ સમજીને બહુ ખુશાલી લાગી, કેમ કે હું છેલ્લા 19-20 વર્ષથી કમ્યુનિટીને જે મારા હમ્બલ વેથી થાય છે તો હું સેવા કરું છું ઇન માય ઓન લિટલ વે. ને મને કંઈ કોઈ દાડો કંઈ કોઈ દાડો મેં સપનામાં બી નહીં આવેલું કે ભાઈ આ મારું હું કરું છું તેમાં ઇઝ બીન રેકગ્નાઇઝ બાય ધ ગવર્મેન્ટ. તો મને બહુ ખુશાલી લાગી કે ભાઈ ચાલો એટલી ધ પબ્લિક ઇઝ એપ્રિશિએટિંગ કે ભાઈ આ જે થોડું ઘણું કરવું છે એમ ચાલે છે.
0: નોશીરભાઈ, તમે ઓસ્ટ્રેલિયામાં આટલા લાંબા સમયથી સામાજિક કાર્ય અને કોમ્યુનિટી સેવા કરો છો અને એના માટે તમને એવોર્ડ મળ્યો છે, તો આની શરૂઆત ક્યારે થઈ અને તમને આવી સેવા કરવાની પ્રેરણા ક્યાંથી મળી?
1: શરૂઆત એમ થઈ સુશનભાઈ કે હું અમે લોકો મારી ફેમિલી અમે અહીંયા 1979 આવેલા. ઓકે, 79 મારો સારા નસીબ કે મને એકચ્યુઅલી મારી કંપનીએ ટ્રાન્સફર કર્યો. એટલે હું પહેલાં આવ્યા ત્યારે નવું નવું ભાઈ વિચાર આવે કે ભાઈ ગમશે અહીંયા ના ગમશે. ને બે મારા યંગ નલી છોકરીઓ હતી, બે ડોટર્સ હો ને વાઇફ ને માયસેલ્ફ. તો ચા તો આમાં બહુ સરપ્રાઈઝ લાગુ કે પહેલે બિગિનિંગમાં જ મારી દીકરીઓને ગમી આવ્યું ને મારી બહેનને ગમી આવ્યું. પ્રોબ્લેમ તો મારો હતો. મેં કહ્યું કે ભાઈ નહીં જરા છોડે બાબા, કે ત્યાં આપણે બધું છોડીને આવ્યા છે, અહીંયા કેવું ચાલે છે કેવું નહીં. ને પેલું એનું કમ્પ્લીટલી ડિફરન્ટ વાતાવરણમાં આવ્યા છે. તો પછી થોડા મહિના ગયા પછી મને લાગ્યું કે નહીં ભાઈ અહીંયા થોડું સારું છે ને હવે આપણે અહીંયા સેટલ થઈ જઈએ. ને તો જે 79 તો મારું ઓફિસમાં શરૂ થયું, મારું કામ હતું, જોબ હતો, મલ્ટી નેશનલ ફાર્માસ્યુટિકલ કંપનીમાં કામ કરતો હતો તે વખતે. ને પછી તે પૂરું થયું પછી મને બે હરી વર્ષ તો અમે કોઈ દુબઈ ગયા, ત્યાં મને કંઈ એસાઇનમેન્ટ મળ્યું તો ત્યાં ગયા, પછી પાછા અહીંયા આવ્યા સિડનીમાં. ને પછી મેં મારું પોતાનું નલ્લું બિઝનેસ શરૂ કરેલું, વોટર ટ્રીટમેન્ટ ને એવું બધું. તે પછી 2006 બરાબર 20 વર્ષ થઈ ગયા કે રિટાયર થયો. મેં કહું ભાઈ ચાલો હવે ઘણું થયું, હવે શું કરીએ. પણ રિટાયર થયો ત્યારે મેં જેને વાવ તો નહીં કહેવાય, પણ મેં મારા મનમાં વિચાર કર્યો હતો કે ભાઈ હવે મારો ટાઈમ છે કે કંઈ બી કરવું જોઈએ કે સોસાયટીને પાછું આપીએ. સોસાયટી હેઝ બીન કાઇન્ડ ટુ મી, એવરીથિંગ, આઈ હેડ અ ગુડ લાઈફ. તો ભાઈ કંઈ પાછું રિપેર તો કરવું જોઈએ ને. તો તે 2006 મેં શરૂ કર્યું થોડું પહેલે બિગિનિંગમાં. પેલું જો આ મિર્ઝોન વીર્સ છે ને, તે તમે તો જાણો છો મિર્ઝોન વીર્સ ઇઝ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન.

women, and they're looking after vulnerable old people, right, the meals. So mano dosse ko ka hai su to gere gere jan khali meal aap pe ma su fayda ho gaya tar bejo to na chale mai ko bejo dar ka de bejo na thi jo tu kai bhi prata mai ko ko se kai ko jo tamne kai anubhav na thi apne jaiye ne logo sare ke meal aap pe is not ke khali pe ma bhonu aap de ro pan e logo sare thodi vaat kariye e kariye unfortunately family આવતું જ નથી અમે કોઈ સાથે વાત કરું તો ખબર પડે કે મધર જેને દાડે આવે મારો મારો દીકરો કે ફાધર જેને દાડે આવે એટલે એમ કેમ ચાલે તો એ લોકો સાથે વાતચીત કરીએ જયારે હસા બોલ કરીએ તો એ લોકો બહુ ખુશ થઈ જાય તો એ લોકોને જોઈને કે એ લોકો ખુશ છે તો મને બહુ ખુશાલી લાગે આપણને સેટિસ્ફેક્શન ઘણું લાગે છે તો તે મેં કહ્યું પહેલું મારું સોશિયલ વર્ક મેં તે શરૂ કર્યું પછી થોડો વખત પછી મેં કહ્યું હવે ભેજું ચલાવી દોસ્તો કહે છે તો જસ્ટિસ ઓફ ધ પીસનું મેં એપ્લાય કીધેલું ને મને આઈ ગોટ સિલેક્ટેડ પણ મેં જસ્ટિસ ઓફ ધ પીસ મેં એમ કહ્યું કે ભાઈ મને પૈસા નથી જોતા એટલે આઈ એમ નોટ સર્વિંગ ટુ get money from community JP so that tema bhi mane bahut satisfaction lage che like em che ke justice of the peace in a way it helps the public it helps the legal system it helps the government like people samajh nahi thi ganao ne samajh nahi aave ke justice of the peace ve khali chapo marvano ne khali signature jovano na na na wo nahi bhai કોર્ટના કેસીસ આવે છે આફિડેવિટ આવે છે સ્ટેચ્યુટરી ડેક્લરેશન આવે છે તો તેમાં ખાલી અમે જોવાનું નથી ઘણું બધું ઇન્ટરોગેટ કરવું જોઈએ આ કરવું જોઈએ તે કરવાથી શું થાય છે કે આ લોકો જે આવે ફ્રી સર્વિસ છે ને ફ્રી સર્વિસ છે તો બિચારો રિટાયરીસ છે કે સ્ટુડન્ટ છે કે માઇગ્રન્ટ છે આવ્યા હોય નવા નવા તેના વસ્તુ બધું તે એ લોકોને આ ફ્રી સર્વિસ મળે તો એ લોકો બી બહુ થેન્કફુલ થઈ જાય છે આપણને સારું લાગે કે ભાઈ ચાલો કે કોઈની સેવા કીધી કોઈને જરા હેલ્પ કર્યો ને મેં કહ્યું તેમ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશનમાં એટલે મારું એસોસિએશન ઇન્ડો ઓસ્ટ્રેલિયન એસોસિએશન તો ઘણું 1984 કે 85 હતું ત્યારે મેં કહ્યું ચાલો જરા કલ્ચરલ સાઈડ પર કરીએ તો આઈ વોઝ ઇન્વોલ્વ ધેર ઇનફેક્ટ 84-85 આઈ થિંક મને યાદ છે ત્યારે કે આઈ વોઝ પ્રેસિડેન્ટ ધેટ ટાઈમ ને પછી અમારું પારસી એસોસિએશન હતું ઝોરાસ્ટ્રિયન એસોસિએશન તેમાં પણ ઇન્વોલ્વ થઈ ગયો તે વખતે ઘણું મોટું ઘણું ઇમ્પોર્ટન્ટ ટાઈમ હતો અમારા પાસે ઝોરાસ્ટ્રિયન એસોસિએશનમાં કેમ કે અમે લોકો જેમ તેમ પૈસા જમા કરી ને એક નલ્લો પ્લોટ લીધેલો ને આઈડિયા કે તે હવે ડેવલપ કરશું ત્યારે બચ્ચાઓના વસ્તે ત્યારે રિલિજિયસ એજ્યુકેશન આપશું આ તે પણ એકદમ અનફોર્ચ્યુનેટલી સ્ટમ્પ બ્લોક આવી ગયો કારણ કે અમારા નેબરોએ ઓબ્જેક્શન લીધું ને એકચ્યુઅલી લેન્ડ એન્ડ એન્વાયરમેન્ટ કોર્ટમાં ગયા લેન્ડ એન્ડ એન્વાયરમેન્ટ કોર્ટમાં ગયા તો મેં કહ્યું કે ભાઈ પછી અમારી એસોસિએશન તો નવરું હતું કે શું કરીએ ગિવિંગ કરીએ કે નહીં મેં તે વખતે પ્રેસિડેન્ટ હતો AZA ઇટ ઇઝ કોલ્ડ ઓસ્ટ્રેલિયન ઝોરાસ્ટ્રિયન એસોસિએશન ને તો આઈ કન્વિન્સ ધ બોડી કે જે આપણે ટ્રાય કરીએ એમ કેમ યુ કાન્ટ ગીવ અપ કે એ છે યુ નો આઈ એમ શ્યોર કે અહીંયા જસ્ટિસ બરાબર મળશે ને આઈ એમ સો હેપી ટુ સે કે સોરી અમેરિકન જીટીઆર એસોસિએશન જીટી એકચ્યુઅલી આઈ હેડ ટુ એપિયર ઇન કોર્ટ તે વખતે ને પુટ ફોરવર્ડ એ કેસ ચાલ્યો ને જજ એટલો એક પાર્શિયલ જજ હતો કે હેડ્સ ઓફ ટુ હિમ કે એને કહ્યું કે નહીં આ બધું સહી છે આ બધું બરાબર છે આ વિધિન ધ લિમિટ્સ છે કે અમને પરમિશન આપ્યું ને પછી ત્યાં પછી અમે લોકો ઘણું એડવાન્સ કર્યું ને ઘણું સારું થયું કે અમે તે વાપરીએ છીએ બચ્ચાઓ અમારા ઝોરાસ્ટ્રીન બચ્ચાઓના વસ્તે થોડું રિલીજિયસ એજ્યુકેશન આપવા કલ્ચરલ એજ્યુકેશન આપવા કે

0: અહીંયા વાતાવરણ જુદું છે ને, તો
1: બરાબર.
0: એ હતું ભાઈ.
1: તો તમે આ બધા જે કામ કર્યા, આમાં કશે જ્યારે પણ આપણે સામાજિક કાર્યમાં જોડાઈએ ત્યારે પડકારો આવે, ઇશ્યુઝ થાય, પ્રોબ્લેમ્સ આવે, તો તમારી તો આટલી લાંબી સોશિયલ સર્વિસ તમે કરી છે, તો આમાં તમને કોઈ જગ્યા પર મુશ્કેલી પડી હોય અને તમે એનો સામનો કર્યો હોય એવો કોઈ કિસ્સો?
0: આમ છે કે મેં કહ્યું કે આ જે કોર્ટ કેસ ચાલ્યો ને, ધેટ વોઝ ધ બિગેસ્ટ સ્ટમ્બલિંગ બ્લોક. વિચાર કરું છું તો એ સિવાય કેતે બી એવું કંઈ થયું નથી. બધે બસ હેલ્પ ને કોઓપરેશન મળ્યું છે. ને આનો બધા કહે છે કે ભાઈ રેસિસ્ટ સોસાયટી છે, એમ છે તેમ છે, પણ ખરું પૂછો તો પર્સનલી મને ને મારી ફેમિલીને બી કે એવો અનુભવ જરા કે નથી થયો. હા, થોડો ઘણા હોય પીપલ વે ટોક, પણ અમને તો અનુભવ નથી થયો. તો આઈ વુડ સે કે આઈ વુડ સે ગિવ ફૂલ ક્રેડિટ ટુ ઓસ્ટ્રેલિયા ને ઓસ્ટ્રેલિયન સોસાયટી.
1: તો તમે જે હવે યંગ ઇન્ડિયન્સ છે તેમને તમે શું મેસેજ આપશો કે એ લોકો પણ તમારી જેમ સમાજ સેવામાં જોડાય અને વોટ એવર ફોર્ટે દે આર વર્કિંગ ઇન તેમાં એ લોકો બેસ્ટ પ્રદર્શન કરે તે માટે?
0: હા, ડેફિનેટલી કરવું જોઈએ. ને હું તો આટલી બસ મેસેજ આપું કે તમે જો અહીંયા રહેવા આવી ગયા હો એટલે તમને ગમવું છે. આ કન્ટ્રીનો તમે શું કહે શેલ્ટર લેવ છો, ડુ લેવ છો, ડઝન્ટ મીન કે યુ ગીવ અપ યોર રૂટ્સ. જરાક પણ નહીં, જરાક પણ નહીં. તમે તમારું રિલિજન છે, તમારું કલ્ચર છે, ને અહીંયા થાય છે ને ભાઈ, અહીંયા થાય છે ને. દિવાળીનો મોટો ઉત્સવ થાય છે ઓસ્ટ્રેલિયામાં, દાંડિયા રાસનો બી થાય છે, એટલે ઇટ શોઝ કે એવું કાંઈ છે નહીં. પણ પછી તમે અહીંયા આવ્યા છો, યુ મસ્ટ ગીવ અપ કે ભાઈ, સોરી, યુ શુડ એસિમ્યુલેટ, યુ નો, બી પાર્ટ ઓફ ધ સોસાયટી, બટ યુ કેન ઓલ્સો રિટેન યોર કલ્ચર, યુ કેન રિટેન યોર રિલિજન, એન્ડ યુ કેન રિટેન એવરીથિંગ. ને બીજો એક મેસેજ છે કે ભાઈ, અહીંયા જેટલું યુ આર એબલ ટુ ડૂ, જેટલું થાય તેટલું થોડુંક હેલ્પ કરો. સ્પેશિયલી આઈ ફીલ સ્ટ્રોંગલી કે આપણા વાટ આપણા એલ્ડરલી પીપલ, પીપલ હુ આર વલનરેબલ, તેવાને આપ હેલ્પ કરો. બિકોઝ દેટ ઇઝ રિક્વાયર્ડ અ લોટ. ને હમણાં બધા જાણે છે કે એજિંગ પોપ્યુલેશન થઈ ચાલે છે અહીંયા હવે. તો આઈ સ્ટ્રોંગલી બિલીવ કે જો વેન પીપલ ટુ કમ ટુગેધર અને સપોર્ટ ઈચ અધર, ધ ઇમ્પેક્ટ ઓફ ધીસ ઇઝ પ્રોફાઉન્ડ, ઇઝ મચ મોર દેન એનીથિંગ એલ્સ.
1: બરાબર. તો નોશીરભાઈ, SBS ગુજરાતીને સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર અને વન્સ અગેન કોંગ્રેચ્યુલેશન્સ.
0: થેન્ક યુ ભાઈ, થેન્ક યુ વેરી મચ.
1: થેન્ક યુ.
2: SBS ગુજરાતી.

0: SBS ટીવી અને રેડિયો ચેનલ પર આવી રહેલા કાર્યક્રમ વિશે માહિતી મેળવો sbs.com.au/guide પર. SBSના પુરસ્કૃત ડોક્યુમેન્ટરી શો ડેટલાઇન પર મેળવો વિશ્વના વિવિધ દેશ અને સંસ્કૃતિની માહિતી. ડેટલાઇન મંગળવારે રાત્રે 9:30 વાગે SBS પર અને તમારી અનુકૂળતાએ SBS ઓન ડિમાન્ડ પર. ઉલુરુ સ્ટેટમેન્ટ ફ્રોમ ધ હાર્ટ. દેશના બંધારણમાં એબોરિજિનલ અને ટોરેસ્ટ્રેટ આઇલેન્ડ સમુદાયના લોકોને માન્યતા આપવા માટેનું આમંત્રણ છે. તમારી ભાષામાં વાંચો sbs.com.au/ઉલુરુ સ્ટેટમેન્ટ. મહત્વના રાષ્ટ્રીય અને વૈશ્વિક સમાચાર સાંભળો SBS ન્યૂઝ ઇન ડેપ્થ તમારી પસંદગીની પોડકાસ્ટ એપ પર અથવા sbs.com.au/news/audio પર.
1: SBS kick off. A new music station celebrating football anthems from around the world.
2: It's time for Africa.
1: It's live now on DAB Radio, the SBS audio app.
2: We got the game.
1: Online and SBS on demand.
0: આજે જ ડાઉનલોડ કરો SBS ઓડિયો એપ અને તમારા મનપસંદ કાર્યક્રમો સાંભળતા રહો. એપ સ્ટોર અથવા ગૂગલ પ્લે પરથી નિઃશુલ્ક ડાઉનલોડ કરી શકો છો.

0: મિત્રો, વિરામ પછી SBS ગુજરાતીના કાર્યક્રમમાં હું વત્સલ પટેલ તમારું ફરીથી એક વખત સ્વાગત કરું છું. મિત્રો, હાલમાં વિક્ટોરિયા રાજ્યમાં ગુનાખોરીનું પ્રમાણ વધ્યું છે અને શહેરના વ્યસ્ત વિસ્તારોથી લઈને રહેણાંક વિસ્તારોમાં વિવિધ સ્થળોએ ઝપાઝપી જોવા મળી રહી છે. આ તમામ ગંભીર બનાવોમાં પોલીસે 13-22 વર્ષની વયના અનેક યુવાનો અને સગીરોની ધરપકડ કરી છે. તો આવો એ વિશેની વધુ માહિતી મેળવીએ.
1: વિતેલા દિવસોમાં વિક્ટોરિયામાં સગીરો અને યુવાનો દ્વારા આચરવામાં આવેલા ગંભીર ગુનાઓની અનેક ઘટનાઓ નોંધાઈ. ફ્લિન્ડર સ્ટેટ સ્ટેશનથી લઈને સાઉથ મોરાંગમાં વ્યક્તિના અપહરણ અને હત્યા ઉપરાંત ફ્રેન્કસ્ટન અને બોક્સેલ વિસ્તારમાં ગાડીઓની ચોરી અને ઘરમાં હથિયારો સાથે ઘૂસીને હુમલા કરવાના બનાવો સામે આવ્યા. પોલીસે 13-22 વર્ષની વયના અનેક યુવાનોની ધરપકડ કરી છે. આ તમામ ભયજનક ઘટનાઓ કેવી રીતે બની, પોલીસ અત્યારે શું તપાસ કરી રહી છે, તેની સંપૂર્ણ વિગત જાણીએ આ અહેવાલમાં. ગત મહિને 15 મેના રોજ રાત્રે લગભગ 3 વાગ્યે સાઉથ મોરાંગના ડરાયસ ટેરેસ ખાતેથી 31 વર્ષીય વ્યક્તિનું અપહરણ કરવામાં આવ્યું હતું. તેને ઘરમાંથી બળજબરીથી ખેંચીને એક કારમાં ઉપાડી જવામાં આવ્યો. થોડા સમય બાદ સવારે 4:30 વાગે તેનો મૃતદેહ ટર્નેટના બ્રુની ડ્રાઈવ પાસેના એક પાર્કમાંથી મળી આવ્યો. ગુનામાં વપરાયેલી કાર પણ પછીથી એન્સબેરીના માઉન્ટ મેરી રોડ પર સળગાવેલી હાલતમાં મળી આવી. આ કેસમાં હોમિસાઇડ સ્કોડના ડિટેક્ટીવે ગઈકાલે બપોરે વિંદમ વિસ્તારમાંથી 1 17 વર્ષના છોકરાની ધરપકડ કરી છે, જે આ કેસમાં પકડાયેલો 7મો આરોપી છે. આ સગીર પર હત્યા, ઘરમાં ઘૂસીને હુમલો, અપહરણ અને આગ લગાડવાના જેવા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. તેને ચિલ્ડ્રન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. યુવાનોની સંડોવણીનો આવો જ એક બીજો હિંસક કિસ્સો રવિવારે રાત્રે 10 વાગ્યાની આસપાસ ફ્લિન્ડર સ્ટ્રીટ સ્ટેશન પર જોવા મળ્યો. અહીં સ્ટેશનના કોન્કોર્સ એરિયામાં લગભગ 10 જેટલા લોકો મોટા છરા એટલે કે મેશેટી લઈને ખુલ્લેઆમ લડી રહ્યા હતા. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને કુલ 6 લોકોની ધરપકડ કરી. તેમાંથી 4 લોકો તો હથિયાર સાથે ટ્રેનમાં ચડી ગયા, જેમને પ્રોટેક્ટિવ સિક્યોરિટી ઓફિસરોએ પકડીને તેમના છરા જપ્ત કર્યા, જ્યારે 2 લોકોને સ્ટેશન વિસ્તારમાંથી જ પકડવામાં આવ્યા. આ મારામારીમાં 1 17 વર્ષના યુવાનના હાથમાં મોટો ઘા વાગ્યો, જેથી તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. પકડાયેલા લોકોમાંથી 1 22 વર્ષના યુવક પર મારામારી, હથિયાર રાખવા અને ઈજા પહોંચાડવાના ચાર્જ લાગ્યા છે અને તેને 27 નવેમ્બરે મેલબર્ન મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર થવા અંગે શરતી જામીન અપાયા છે. જ્યારે બાકીના 5 સગીરો, જેમાંથી 1 13 વર્ષનો, 1 14 વર્ષનો, 1 15 વર્ષનો અને 2 16 વર્ષના છોકરાઓ પણ સામેલ છે, જો કે તેમને હાલ પૂરતા છોડી મુકાયા છે અને ટ્રાન્ઝિટ ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન યુનિટ વધુ તપાસ હાથ ધરી રહ્યું છે. સગીરો દ્વારા ગુનાખોરીનો આ સિલસિલો અહીં જ અટકતો નથી. ફ્રેન્કસ્ટન ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન યુનિટે પણ લૂંટફાટ અને હુમલાની અલગ અલગ ઘટનાઓમાં 3 યુવાનો સામે ચાર્જ લગાવ્યા છે. આ ગુનાઓની શરૂઆત 23 એપ્રિલે બોક્સિલના શોપિંગ સેન્ટરના અંડરગ્રાઉન્ડ પાર્કિંગમાંથી કારની ચોરીથી થઈ હતી. ત્યારબાદ 31 મેના રોજ ફ્રેન્કસ્ટનમાં ઘરમાં ઘૂસવાનો પ્રયાસ, 4 જૂને ફ્રેન્કસ્ટનમાં ઘરમાં ઘૂસીને હુમલા કરવા અને 4 જૂને જ હેસ્ટિંગમાં પોલીસથી ભાગવાના આરોપો આ યુવાનો પર છે. પોલીસે શુક્રવારે 6 જૂને સીફોર્ડના એક ઘરમાંથી 2 જણાની, રવિવારે 7 જૂને ફ્રેન્કસ્ટનમાંથી અને 20 વર્ષીય યુવકની ધરપકડ કરી હતી. પકડાયેલા 18 વર્ષના અને 14 વર્ષના યુવાનો પર ઘરમાં ઘૂસીને હુમલા કરવા, ગાડીઓ ચોરવા, જીવ જોખમમાં મૂકવા અને લાયસન્સ વગરના હથિયારો રાખવાના આરોપો મૂકવામાં આવ્યા છે. 18 વર્ષના આરોપીને 31 ઓગસ્ટ સુધી મેલબર્ન મેજિસ્ટ્રેટ કોર્ટમાં રિમાન્ડ પર મોકલાયો છે, જ્યારે 14 વર્ષના સગીરને ચિલ્ડ્રન્સ કોર્ટમાં મોકલવામાં આવ્યો છે. આ ઉપરાંત પેલા 20 વર્ષના યુવક પર પણ આવા જ ગંભીર આરોપો છે, જેને ત્યારબાદ મેલબર્ન મેજિસ્ટ્રેટ કોર્ટમાં મોકલાયો હતો. પોલીસ આ તમામ ગંભીર બનાવોની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. જો કોઈ પણ નાગરિકે આમાંથી કોઈ પણ ઘટના જોઈ હોય અથવા કોઈ માહિતી, ડેશકેમ, CCTV વિડીયો હોય તો ક્રાઇમ સ્ટોપરનો 1800-333-000 પર સંપર્ક કરવા અથવા www.crimestoppers.com.au પર ઓનલાઇન રિપોર્ટ કરવાની અપીલ કરવામાં આવી છે. SBS ગુજરાતી પર આ અહેવાલ આપે સાંભળ્યો સુષેણ દેસાઈ પાસેથી.
2: ઓનલાઈન અને સોશિયલ મીડિયા પર વધુ માહિતી મેળવવા sbs.com.au/ગુજરાતીની મુલાકાત લો અથવા SBS ગુજરાતીને ફેસબુક પર ફોલો કરો.
0: મિત્રો, અમારા નિયમિત શ્રોતા રેખાબેન જોશી અમને મેસેજમાં જણાવી રહ્યા છે કે ઓસ્ટ્રેલિયામાં 4 દાયકાથી વધારે સમયથી વસેલા નૌશીરભાઈ ઈરાનીને ન્યૂ સાઉથ વેલ્સમાં સામાજિક સંસ્થાઓ દ્વારા લાંબા સમયથી જોડાયેલા રહેવા બદલ બિરદાવવામાં આવ્યા છે અને તેમણે હોંશે હોંશે સેવાના કામો કરીને સમાજની પ્રવૃત્તિઓમાં આગળ પડતો ભાગ ભજવીને અલગ અલગ સંસ્કૃતિના લોકોને મદદ કરી છે અને પોતાની એક આગવી ઓળખ પણ ઊભી કરી છે. તો તેમને ઓર્ડર ઓફ મેડલ ઓફ ઓસ્ટ્રેલિયા બનવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. રેખાબેન, ખૂબ ખૂબ આભાર આપના મેસેજ માટે. મિત્રો, કાર્યક્રમ સમાપ્ત કરતા આગળ હું વત્સલ પટેલ તમામ શ્રોતા મિત્રોનો આભાર વ્યક્ત કરું છું. આશા છે આપને આજના કાર્યક્રમમાં રજૂ કરવામાં આવેલા અહેવાલ તમને ગમ્યા હશે. તમારી પાસે જો કોઈ સ્ટોરી હોય કે અમારી સાથે કોઈ બાબત વિશે વાત કરવી હોય તો તમે મને ઇમેલ કરી શકો છો. ઇમેલ કરવાનું મારું એડ્રેસ છે vatsal.patel@sbs.com.au. મિત્રો, કાર્યક્રમ સમાપ્ત કરતા અગાઉ માણીએ વધુ એક ગીત. ફિલ્મ હેલારોનું આ ગીત, જેના શબ્દો છે સપના વિનાની રાત, જેને સ્વર આપ્યો છે આદિત્ય ગઢવીએ. તો મિત્રો, આ સાંભળતા જ આજના કાર્યક્રમને વિરામ આપીશું. ફરીથી મળીશું આવતા અઠવાડિયે. નમસ્કાર અને આવજો.